નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુ રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 24 જૂન અને સ્ટુડિયોની ગલિયાણમાં 10:01 થઈ ગઈ છે. ને આપણે વાત કરીએ શ્રોતાઓ તો હંમેશા ઈશ્વરની નજરમાં સાચા રહેવાનું જરૂરી છે. મનુષ્યનો આપણો કહેવાય ને વ્યક્તિનો સ્વભાવ છે, મનુષ્યના સ્વભાવ છે સમય અને સ્વાર્થ મુજબ સાચી અને ખોટી છબી ચિતરવાનો. ને એટલે કહેવાય છે ને જ્યારે આપણે ભગવાનની સામે જઈએ છીએ તો ભાઈ સાચા રહેવું ઘણું જરૂરી છે, કારણ કે વ્યક્તિનો નેચર જ્યારે સ્વભાવ છે ને તે સમય અને સ્વાર્થ મુજબ સાચી અને ખોટી છબી બનાવે છે. તો આજે બુધવારનો દિવસ છે તો આપણે એક સુંદર મજાનું એક ગણપતિના ગણેશજીના ચરણમાં એક સુંદર મજાનું આપણે એક ભજન લઈ લઈએ. અનુરાધા પૌડવાલના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

ઓફિસ સ્ટુડિયોની ઘડીમાં 10:08 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારો સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 11:45 સુધી. અને તમારું મનપસંદ ગીત સાંભળવા માટે તમે મેસેજ કરી શકો છો 5250620 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ 2025 નું રાજ ઘડવીના અવાજમાં લેવામાં આવેલું.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ને શ્રદ્ધાઓ કહેવાય છે ને કે ભાઈ બધો ખેલ માત્ર લાગણીઓનો હોય છે. જે દિવસે લાગણી પણ ખતમ એ દિવસે સંબંધ પણ આપોઆપ ખતમ થઈ જાય છે. એટલે કહેવાય છે ને જે ખેલ છે ને માત્ર એ લાગણીઓનો છે. જે દિવસે લાગણી પણ ફિનિશ થઈ જાય છે એ દિવસે સંબંધ પણ આપોઆપ જ ફિનિશ થઈ જાય છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનો સુંદર ભજન આગલું ગીત લઈ લઈએ. 2025 નું જીગરદાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને અમે સુંદર મજાની એક આજે રેસીપી લઈને આવ્યા છીએ. ગુજરાતી રેસીપી તો કહેવાય છે ભાઈ, ગુજરાતમાં આપણે જઈએ તો ગુજરાતનું જમવાનું આપણે કહીએ તો ઢોકળા, થેપલા, ફાફડા, જલેબી એવું જ હોય છે ને બ્રેકફાસ્ટમાં સવારે સવારે. તો આજે આપણે બનાવીશું ઘણા ટાઈપના ડિફરન્ટ ડિફરન્ટ ઢોકળા હોય છે, તો આપણે આજે બનાવીશું ચણાના લોટ અને રવાના ઢોકળા. એના માટે તમને જોઈએ છે ઢોકળા બનાવવા માટે 1 કપ ચણાનો લોટ અને 1/2 કપ રવો. આ બંનેને સારી રીતે મિક્સ કરીને એમાં તમે 1/2 કપ દહીં, મીઠું, આદુ મરચાંની પેસ્ટ, થોડીક હળદર અને એને સારી રીતે મિક્સ કરી દે. આપણે જ્યારે આપણે આ બધાને સારી રીતે ગ્રાઇન્ડરમાં પીસી દઈને મિક્સ કરી દઈએ ને તો એકદમ સુંદર મજાનો એક પેસ્ટ બની જાય છે. ત્યાર પછી પેસ્ટને બહાર કાઢીને અંદર થોડુંક આપણે ઇનો નાખી દેવાનો, ઇનો ને તો પછી આપણે જે કહીએ ખાવાનો સોડા, ઇનો નાખીને પછી એના પર થોડુંક આપણે 2 ચમચી જ્યારે લેમન જ્યુસ નાખીએ ને તો ઇનો સરસથી ફૂલી જાય છે. અને સારી રીતે મિક્સ કરીને પછી એને એક થાળીમાં તેલ લગાવીને પછી એને આપણે એના પર નાખીને પેસ્ટને સુંદર મજાથી આપણે સ્ટીમ કરી લઈશું. 10-15 મિનિટ સુધી સ્ટીમ થઈ જાય પછી એને ઠંડુ કરીને પછી એના પર આપણે સુંદર મજાનો એક વઘાર કરીશું. વઘાર માટે તમને જોઈએ છે સૂકું લાલ મરચું, કાળા આપણે કહેવાય તો વ્હાઈટ તલ, થોડી ક્રાય ને તેલમાં બધું નાખીને મિક્સ કરીને સુંદર મજાનો આપણે જ્યારે એક વઘાર કરી દઈએ, વઘાર કર્યા પછી ઉપરથી થોડુંક આપણે લીલા ધાણા નાખી દઈએ ને તો બહુ મસ્ત સુંદર ટેસ્ટ આવે છે, દેખાવમાં પણ બહુ મસ્ત લાગે છે ને. તો ભાઈ સુંદર મજાના ઢોકળા તમારા રેડી થઈ ગયા છે.

અંદર તમારા બાળકો વેજીટેબલ્સ ના ખાતા હોય તો તમે અંદર ડિફરન્ટ ડિફરન્ટ જેવું કે વેજીટેબલ્સ પણ તમે અંદર પેસ્ટમાં નાખી શકો છો, જેમ કે આપણે કહીએ ગાજર, કોબીસ, પાલકની ભાજી, દૂધી, બધું મિક્સ કરીને પણ સુંદર મજાનું એક પેસ્ટ બનાવીને પછી એને સ્ટીમ કરીને આવી રીતે તમે બનાવી શકો છો. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ફરીથી જીગરદાન ગરવીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ઓન યોર વે.

0: તેમ ભલે કરી દઈએ, અમને જે શીખવાડે એને શીખવાડી દઈએ બોસ.
1: What a place, yeah.

0: Continuous music. Music. RM3.
1: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલિયાળમાં 10:33 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, આપણે કહીએ છીએ એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ, પ્રેમ ભરેલું. અને જ્યારે પ્રેમની આપણે જ્યારે વાત કરીએ, પ્રેમ એવી વસ્તુ છે, પ્રેમ જ્યારે આપણે પોતાની જાતને કરતાં શીખીએ છીએ ને, ત્યારે જે પ્રેમ આપણે બીજાને આપી શકીએ છીએ. તેવું જ એક સુંદર મજાનો પ્રેમનો કક્કો લઈ લઈએ, કૌશિક ભરવાડના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ભાઈ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું 2025 નું વારી ગયો જીગરા અને પ્રશાંતના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

બસ ભાઈની સાથે આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છે તમારા માટે ચેતન ધનાણીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે. ફરી તે મળીશું બપોરના 2:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.